છે. ન્યામિતમ સેનિયતે મયુત લુયમ્બલ સેન દેમાર્શ. গিস নুনি লকম্বল বক নচি ñuy julli ci yonenti